0: 94.96 98.2 आप सुन रहे हैं ORM 3
1: 94.96 98.2 तमे सांभळी रह्या छो ORM 3 रेडियो
2: आवो अमारी साथे
3: આવો મારી સાથે હેપનિંગ રાઈડ ઓવર હિયર રેડિયો મનોરંજનના લહેર ઉપર આવી પહોંચી છે રત્ના આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે કેમ છો શ્રોતા મિત્રો આશા કરીએ આપ સૌ કોઈ મજામાં હશો 24 તારીખ સપ્ટેમ્બર મહિનો અને એ સાથે જ ગુરુવારનો દિવસ ભાઈ આ મહિનાનો છેલ્લો ગુરુવાર કહી શકીએ આપણે ડેફિનેટલી કારણ કે આવતા અઠવાડિયે તો પહેલી તારીખ પડી જશે ઓક્ટોબર મહિનો શરૂ થઈ જશે માટે આજે છેલ્લો સપ્ટેમ્બરનો સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર ઓફકોર્સ અને તિથિ પ્રમાણે જોવા જઈએ તો ભાદરવા સુદ 13 આજની તિથિ પડી રહી છે અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં ઇટ્સ ઓલરેડી 10:01 આવી પહોંચી છે રત્ન આપ સૌ કોઈનો સાથ દેવા માટે 11:15 સુધી સો લોડ્સ એન્ડ લોડ્સ ઓફ એનર્જી લોડ્સ એન્ડ લોડ્સ ઓફ મસ્તી લોડ્સ એન્ડ લોડ્સ ઓફ મ્યુઝિક તમારા માટે So hope you'll have a beautiful, beautiful time amari saathe. So just let's begin apna beautiful Gujarati geeto na safar ni saathe. Bhai camera hoy ke manas, jevu emnu focus bija par padva lage chhe na, etle automatic aj tame blur thai jasho. So manas mate એ બહુ જ જરૂરી છે કે બીજા ઉપર ફોકસ ના કરો પોતાના ઉપર ફોકસ કરો પોતાની જાતને વધારે ને વધારે સારા બનાવવાનો પ્રયત્ન દિવસે ને દિવસે આપણે આપણા પર કરવો જોઈએ And this is the way how you can make your life beautiful and perfect. So, ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને આજના આપણા કાર્યક્રમમાં રામવાણી આલ્બમમાંથી લેવામાં આવેલું આજનું આ પ્રથમ ગીત લઈએ સ્વર આપ્યો છે પ્રફુલ દવેએ

दर रोज 10 થી 11 આવો અમારી સાથે. It's always a better choice. Your songs on your radio.

0: સોગંધ માંથી લેવામાં આવેલું આ ગીત હતું રાજદીપ બારોટ અને વનિતા બારોટ ના વોઇસ માં હેપનિંગ રાઇટ ઓવર હિયર રેડિયો મનોરંજન ના લહેરો પર. આવો અમારી સાથે ગુજરાતી ગીતો નો કાર્યક્રમ આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ન.
1: આવો અમારી સાથે.
0: ભાઈ સંપર્ક એટલે એકબીજાને મળે ખરા પણ ભળે નહીં, અને સંબંધ એટલે એકબીજાને મળે અને ભળે. સંપર્ક લોકોને ભેગા કરે અને સંબંધ એ મનને ભેગા કરે.

0: જેવા લોકોનો ઈગો બ્રેક કરવા જ હું નો હ્યુમન આપ બનાવી રહ્યો છું.
1: મારે નથી બનવું તારા જેવું લાઈફમાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય લાઈફ બીંગ અ હાઉસવાઈફ.
2: શાંતિથી અહીંયા જીવવા મળે છે તો જીવને.

મારા વાલા મિત્રો મમ્મી છે ત્યારે તો સપનાઓ પૂરા થઈ શકે છે, મમ્મી ના હોય એ લોકોને જઈને પૂછો કે જિંદગી કેવી રીતે છે. એન્ડ વિથ ધીસ મોમ તમને નહીં સમજાય ભાઈ, સમજાણું હતું એટલા તો મોટા કર્યા એટલા. એન્ડ કમિંગ અપ વિથ પોલમ પોલ ફરહાદ ભિવંડી વાલા એન્ડ પલક મુચ્છલ ઓન યોર વેવ્સ. બિલકુલ વેડિયો મનોરંજન.

પોલમ પોલ ન થાય માટે પોલમ પોલ કરતા રહો અને આ સાથે જ એશ કિંગ નકાશ અઝીઝના વોઇસમાં મુકાયેલું આજનું આ છેલ્લું ગીત આ સાથે જ આજના આપણા પ્રોગ્રામને બસ અહીં સમાપ્ત કરીશું. આપ સૌ કોઈનો બસ સમય સારો ગયો હશે એવી જ આશાની સાથે ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ તા રેડિયો મનોરંજનના લહેરો પર. સો આ સાથે જ તને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.